હાથે જાય હારે ખાલી હાથે જાય એકા દિન માં વતિયા ખાલી હાથે જાય હારે ખાલી હાથે જાય એકા દિન માં વતિયા ખાલી હાથે જાય હારે ખાલી હાથે જાય ઊંચા ચૌરાની